0: આપણ હંગલા ભાઈઓનો ઘણું ઘણું સ્વાગત કરીએ છે આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાવેલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ પર.
1: નમસ્કાર દોસ્તો, મેં આરજે ભાવના ઓર આપ સુન રહે હૈ ઝાબુઆ કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાવેલ 90.8 એફએમ ઝાબુઆ કી આવાજ. આજ હમારે બીચ સ્ટુડિયો મે મૌજૂદ હૈ લૂના ભૂરિયા જી, સાથ હી હમારે રેડિયો સ્ટેશન કે સંચાલક શ્રી બેનેડિક્ટ ડામોર જી. આજ કે યુવા ઓર ઉનકે શિક્ષા કો લેકર ઇનકે બીચ ચર્ચા કી જાયેગી. સુનતે હૈ વાર્તા યુવા કી શિક્ષા પર ઓર ઇસ કાર્યક્રમ કો આગે બઢાતે હૈ.
2: મારા વાલા ભાઈઓ અને બહેનો અને જુવાન સોરા અને સોરીઓ, આજ આપણા રેડિયો ટંટ્યા ભીલ પર અમારો માનનીય શ્રી લુણાજી ભુરિયા, મુખ્ય અભિયંતા મિલિટરી ઇન્જિનિયરિંગ સર્વિસીસ રક્ષા મંત્રાલય આરકો આવ્યો હૈ, એનો હું ઘણો ઘણો સ્વાગત કરી હૈ. એ 35 સાલ તક નહીં સેવા કરી રક્ષા મંત્રાલય ભારત સરકારમાં, અને સિવિલ ઇન્જિનિયર GSITS કોલેજ કરીને અહીં નોકરીમાં ગયેલા. એ રેવાવાલા છે ગામ ગુંદીખેડા તેસલ બદનાવર ધારના. હા, હું ઘણો ઘણો એનાનું સ્વાગત કરીએ છે. આજ એ આપણ આપણા યુવા પેઢી હારું પ્રેરણા સ્વરૂપ શિક્ષાની શું જરૂરત છે, આપણા સોરાસોરી કિકમ આગળ ભણી આગળ વધી શકે તેની બારામાં બે વાત કહેવા હારું આવ્યા છે. તે હું ભુરિયાજી તમારો ઘણો સ્વાગત કરી અમારા યુવાને તમે આપણી વાત સંદેશ આલો.
3: ધન્યવાદ ડામર સાહેબ. હું યા અત્રા દિવસથી વાટ જોઈ રહ્યો હતો કે કદી હું મારા ભાઈબંધોને નાનાઓના ભેળે જાઉં ને વણાને શિક્ષાકા ઉપર કાંઈ દો વાત કહું. આજ મને યો પ્લેટફોર્મ યા મળ્યો ને હું તમારા વસમે બેઠીને દો વાત કરાંગા. શિક્ષા શિક્ષા સમાજનો આધાર હૈ. શિક્ષા કા વના આજ કા જમાનામાં કાંઈ નહીં. પહેલાં અભણ હતા તો અભણમાં કતરી પરેશાની આવતી અમારા પૂર્વજો જાણે, અમારા બાપ દાદા કતરી પરેશાની જોવીને કામ ચલાડ્યું.
2: ખરી વાત.
3: આણી વાતને સમજીને હવે ધીરે ધીરે નાના નાની સબ ભણવાને જવા લાગા. યા બડી ખુશી કી વાત હૈ કે આજ 18 સાલ બાદ હવે બણ્યા ગણ્યા નાના નાની હગળી જગા દેખવાને મળે, અને દેખીને મન રાજી થાય કે સાલો મારા હાથે કા મારા સમાજ કા અત્રા ભણેલા હૈ. પર હવે ખાલી ભણવાથી કામ નહીં ચાલે. ભણ્યા પહેલાં કહેતા કે ભણ્યા પર ગુણ્યા કોઈ નહીં, ભણવાના હાથે હાથે ગુણવાનું બી છે.
2: આ હરકા એમ કે છે કે ભણ્યા અત્યારે ભૂલે પડ્યા એમ બી આપણા બાપ દાદા કહેવા પણ લાગી ગયા છે. એ કેમ કહેવા લાગી ગયા સાવી
3: ને ભૂલે પડ્યા પર આપણે કઈ જે હાઉ વાટ પકડલો તો હારા ની હાઉ વાટ પકડી તો ભૂલે થયા.
2: હા ખરી વાત.
3: ભણવાનું એમ નહીં કે ખાલી ભણો તો ભણીને ચોપડી પડી ને કિતાબ ભણીને કે હા ભણી ગયા. ભણવાના બાદ મેં જીવન મેં મીકું કઈ મહત્વ હૈ ને કઈ ઉપયોગ થાય યો હોસવાનું છે. આણી વાતને જ આગળ વધારતા હું હવે મને આપણા બારામાં થોડી સી વાત કહું કે હું બી ગામથી જ નીકળેલો છે. ગામ મેં 5મી તક મેં ગામમાં જ ભણ્યો. 6મીથી લઈને 11મી તક બદનાવર સ્કૂલમાં ભણ્યો. ત્યાંથી ફેર ઇન્દોર જતા રહ્યા કોલેજમાં ભણ્યા. ઘણી વખત ઘણી પરેશાની આવી પર પાસે ફરી નહીં દેખ્યું.
2: બરાબર.
3: યો મન મેં પક્કી વાત રાખવાની કે જીવન મેં જ્યાં જાઓ વાં આપણા કે મુસીબત તો આવે પર મુસીબતથી ગભરાણો નહીં.
2: બરાબર.
3: જે ગભરાવા તો આપણે વાટ મેં જ રોકી જવાના, આપણી પઢાઈ પૂરી નહીં થાય. એમ કરીને હું યું કહું કે સાહેબ થોડી આગે પાસે મુસીબત તોકી લેવાની, મુસીબતથી આ પાર થઈને ભણવાનું છે. ભણવાનું બી અત્રુ નહીં કે 10મી થઈ ગયા તો ઘણું ભણી લીધું. આજ કા જમાનામાં 10મી કી કાંઈ વેલ્યુ કોઈ નહીં.
2: પેલખી તમે ભણ્યા હોય તે વીજળી પણ નહીં હોય તમારા ઘેરોમાં.
3: ઘેરોમાં હું તો 5મી તક તો દીવામાં ભણ્યો. ને બદનાવર જ્યાં જ્યાં ફરે લાઇટ થી છાત્રાવાસ મે તો વાં છઠ્ઠી થી લઈને આગે તક તો લાઇટ મેં જ ભણ્યા પર ગામ મેં પાંચવી સુધી દીવા મેં ભણ્યા
2: દીવા ભણ્યા સમની એમ
3: સમની મેં સમની હળગે ને અભે તો ગામે ગામ વિચલિત થઈ ગઈ તો અભે તો કઈ અહીં કઈ મુશ્કેલ કોઈ નહીં પર યો હે કે બધાને મન લગે ને ભણવાનું છે મીન્સ એમ ને કે ડીજે વાજી રહ્યો ને નાસવા જઈ રહ્યા નાઈ ફરી રહ્યા હું ફરી રહ્યા અભે પેલા હારકું નહીં પેલા જે ભણતા તો કોઈ ગામ હતી દો ચાર સોરા ભણી ગયા તો કહેતા ભણેલા સોરા હવે ગામે ગામ સ્કૂલ થઈ ગઈ કને કને સ્કૂલ થઈ ગઈ તો ભણો તો ખરા પર ભણવા ભણો અતરા કી આગે જઈને થમ કમથી કમ કાલે સુધી ભણો તો ભણવા કુ મજો આવે ની કાલે સુધી નહીં ભણો તો ભણ્યા નહીં ભણ્યા બરાબર થાય
2: સાહેબ કઈ નહીં હું ભણવું જોઈએ તો આપો ધંધો પાણી મળી જાય ઝડદીન
3: ભણવા મેં દેખો દસમી તક તો સબ કે કામન એ ખરી કા વિષય રે સબ દસમી હોદી તો સબને ભણવાનું છે દસમી આજ કા પહેલા જમાના કા પાંચમી કા બરાબર વહીગી દસમી હે બોર્ડ કી પરીક્ષા હે બધું યા હોદી ભણેલા સોરા હગળું જાણે આજકાલ સ્માર્ટફોન મોબાઈલ આવી ગયો તો મોબાઈલ થી નરી વાતો જો પેલા ની માલમ હતી વા બી માલમ જોઈને ભણી લો પર જ્યાદા ધ્યાન મોબાઈલ પે નહીં દેવાનું ભણવાનું બી અત્રુ જ ધ્યાન ભણવા મેં દેવાનું મોબાઈલ મેં બી જોવાનું પર અત્રુ નહીં જોવાનું કે મોબાઈલ કા પાસે જ પડી જાઓ આપણે દસમી કા બાદ મેં આપણા કે દસમી મેં જ પહેલા વિચાર કરવો પડે કે હું કાંઈ થવાનું મારે આગે જીવન મેં કાંઈ કરવાનું હું ટેકનિકલ લાઈન મેં જાઉં કે મેડિકલ લાઈન મેં જાઉં કે મેનેજમેન્ટ લાઈન મેં જાઉં કે આઈટીઆઈ સ્કિલ ઇલેક્ટ્રિશિયન બનું કે મેકેનિક મેં કંઈક કરું કે એસા આજકા જમાના મેં ઘણા પ્લેટફોર્મ ખુલ્લા હે આપણે પહેલા વિચાર કરવાનો કે મારે કંઈ થવાનું જીવન મેં યો દસમી પાસ વેતા વેતા વાત પાકી કરી લેવાની કે કંઈ કરવાનું મારે હું ટીચર લાઈનમાં જવા કહું મારે સમાજ સેવા કરની કે મારે એન્જિનિયર બનનો કે મારે ડોક્ટર બનનો કે મારે સાયન્ટિસ્ટ બનનો કે યો વિચાર યા મારે આઈએસ આઈપીએસ કી તૈયારી કરવાની કે પીએસસી કી તૈયારી કરવાની આપણે પ્રશાસન મેં જવાનું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કી તરફ દેખણો કે મિલિટરી મેં જવાની વિચાર કે બીએસએફ કે સીઆરપીએફ કે યો વિચાર પહેલા કરવાનો વિચાર એકદાણ મન મેં થઈ જાય કે મારે યો કરવાનો એકા બાદ તમે ગારવી ને બારવી મેં ગ્યારવી મેં કઈ વિષય લેણો યો નક્કી કરવા
2: તાથી શરૂઆત કરી
3: દસમી મેં દસમી કી પરીક્ષા થાય એકા બાદ દસ મતલબ દસમી મેં જ યો વિચાર ચાલુ કરી દેણો છે કે મારે હું થવાનું આગળ જઈને
2: હું કરવું છે મારે તેને હિસાબ એ વિષય લેવો પડે
3: તો અભે તો નરા ગાઈડન્સ કરવાને આપણા કે માર્ગદર્શન દેવાને અમારા ટાઈમે તો કોઈ માર્ગદર્શન કરવાળા જ નહીં હતા હું ખાલી આગેના સોરા ફર્સ્ટ ક્લાસ પાસ વેતા હતા હું બી ફર્સ્ટ ક્લાસ પાસ થતા તે વણાય જો વિષય લીધું વિષય લઈ લીધું અમારે યા બી ખબર નહીં હતી કે આગે હું થવાનો અમે એન્જિનિયર ભણાગા કે ડોક્ટર ભણાગા કાંઈ ખબર નહીં હતી પર આજ હું જમાનો કોઈ નહીં આજ આપણે નરા ભાઈબંધ ભણ્યા ભણેલા ઘર મેં ભણેલા પરિવાર મેં ભણેલા સબને માર્ગદર્શન દેવા હણું તૈયાર હે ને ની તૈયાર હે તો આપણા એવા નરા સામાજિક પ્લેટફોર્મે જ્યાં સાહગળા નાનાઓને ભેળા થઈને ભેળા કરીને વણાને વતાડી શકાય કે તમારે દસમી કે બાદ હું કરવાનું
2: ઠીક છે સાહેબ હમણે આપણ ભારત સરકારમાં પ્રધાનમંત્રી સ્કિલ સ્કિલ હેમકીન ઘણું હુનર નવું નવું સ્કિલની ટ્રેનિંગ આલી રહ્યો હુનર તીન કે આપણ ભીલીમાં હુનર શીખાડી રહ્યો તે બી હુનર અલગ પ્રકારની હુનર બી આપણ યુવા જે આગળ ભણેલા નહીં હોય આઠવીવાળા બી હોય દસમીવાળા બી હોય તે તીનમાં બી ટ્રેનિંગ લઈને તે કંઈ પણ નાનો મોટો ધંધોથી કરી શકીએ એવો બી આપણ પ્રધાનમંત્રી એવી યોજના કાઢી છે તે
3: હારી વાત એને હારી સ્કીમને હું બધા હગળા યુવાઓને જો કામ કરવાને અહીંથી ગુજરાત જાય કે મહારાષ્ટ્ર જાય કે ખાલી આપણાને કડિયા કામે જ નહીં કરવાનું કડિયા કામ કલા એવી ઘણા કામ હજુ હે વી શીખવાના અભી हेवी व्हीकल ड्राइविंग यो एक है, इलेक्ट्रिशियन को है के अपने मिस्त्री नो काम है कि हुतारी लकड़ी को फर्नीचर बना को काम है,
2: बिजली फिटिंग है,
3: फिटिंग नो काम है कि ऐसा आनी तरह का नरा धंधा है। अपने व्यापार में भी नानी मोटी दुकान, साह की दुकान के, साह नाश्ता की दुकान के, ये गाड़ी मैकेनिक गैरेजों की दुकान के, अभी ड्राइविंग लाइन में जो होते ड्राइविंग नरे तरह का गाड़ी घोड़ा आ गया तो भी सलाडवान हिकवान हो तो यहाँ का ड्राइविंग लाइसेंस तो एवं नरा धंधा है। तो अभी आज का जमाना में हो थायरू के जमीन तो अपनी हगड़ा की कम व्यती जा रही, धने धन पहला अपनी
2: टापरू बांधे अभी भी नहीं मिल रही से।
3: जमीन अतरी कहूँ के टापरू बांधा जगह भी नहीं मिलवा आगे 50 साल बाद जो आगा तो टापरू कहाँ बांधू आ भी नहीं मालूम
2: है।
3: तो या जो भी अभे दूसरों हो थायो के अपने सारा काम धंधा मशीनरी आएगी। पहला अपने दाड़की करवा जाता तो अपने दाड़की नरो काम तो अपने हाथ काम करता, वो हाथ काम धीरे धीरे कम थाई रियो ने मशीन नु काम ज्यादा थाई रियो। तो अन या विचार आगे करवा के कोई सहगलो काम मशीन से थाय तो अपना हो करवानो, अपना ने भी काई न काई मशीन सलाड नी आणु सीए तो ज अपने आगे रोजगार ने धंधो काई जोवी सका। या बात अभी विचारवा वाली है कि आपता 25 साल के 30 साल में दाड़की धंधो अजू कम वही जाए और काई न काई मशीन आई जाए तो अपना ने अजू आफत पड़े। तो या विचार करें अभे जैसे कंप्यूटर सलाड़ो में डाटा एंट्री ऑपरेटर नरा बहने कंप्यूटर आवतु हो कि नहीं आवतु हो पर वो हिकवान अपना ने या तो कम ती कम 10वीं करेली है कि 12वीं करेली है तो कंप्यूटर नी जानकारी जरूरी।
2: धंधो पानी करवो जरूरी थी गये से हाउ अने पेलखी अपन खेतर भी घना बात खेत खेतीवाड़ी जबर लांबी सोड़ी होती जगह हाउ जगह भी नहीं मिला तीन मा पाकी पण नथी रह्यो है અને તેમાં આપણ એક હજુ એક ધંધો તો આપણા ભાઈ લો કરી શકીએ નાની મોટી આપણું બાપના કપાડી આપણા માથાના તેમાં 60 રૂપિયા તો નાવી લીયા વગર આપણ બાલ બી નહીં કાઢે 2 મહિના